ઘોડી આપીને આપ સાજ્યો, આપીને રચ્યો નાવ, દોઈ કુદરત સાજી હે ઘર આસન ડિઠો ચાવ, દાતા કરતા આપ તું તુસ્તે વેકરે પસાવ, તું જાણો ઈ સબ સે દિલ સે જિંદ કવાવ, ઘર આસન ડિઠો ચાવ, ઘર આસન ડિઠો ચાવ.